નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો મારી સાથે રીતે મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશે એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ હતો રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાઈ ગયા હોય તે બધાને મારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે સોમવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 29 જૂન અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:02 થઈ ગઈ છે. કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ આખી જિંદગી અંતર છાટી છાટીને આપણે મરી જઈએ છીએ, મરી જશું તો પણ રાખમાંથી સુગંધ નહીં આવે. પણ સાહેબ, કહેવાય છે ને કે ભાઈ કોઈના અંતરાત્માને જો આપણે ઠારીશું ને તો શ્વાસે શ્વાસે જરૂરથી સુગંધ આવે છે. એટલે કહેવાય છે ને કે કોઈક વાર આપણે જે આપણે કોઈક વ્યક્તિ હોય છે કે આપણે પોતાની જાતને જ આપણે વાત કરીએ તો કેટલું બધું આપણે પરફ્યુમ નાખીને આપણે પોતાની જાતને એકદમ ખુશ્બુ કરાવીએ છીએ. પણ એકવાર અંત દિવસ આવે છે, પરફ્યુમ રાખમાંથી પરફ્યુમની સ્મેલ નથી આવતી, સુગંધ નથી આવતી. પણ જ્યારે આપણે કોઈના અંતર આત્માને જ્યારે સુખી રાખીએ છીએ ત્યારે તે વ્યક્તિ આનંદમાં રહે છે ને. તો ચલો, સોમવારનો દિવસ છે, સંદર્ભમાં જવાનું આપણે એક ભજન લઈ લઈએ. ભોલેનાથના ચરણોમાં કીર્તિદાન ઘડવીના અવાજમાં લેવામાં આવેલું On your way.

સ્ટુડિયોની ગલીમાં 10:09 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. અને ભાઈ આપણા કાર્યક્રમનું નામ છે

આવો અમારી સાથે, તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને તમારું મનપસંદ ગીત સાંભળવા માટે તમે મેસેજ કરી શકો છો 5250620 પર, અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ હેમા દેસાઈના અવાજમાં લેવામાં આવેલું ઓન યુ વે.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. અને શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ, ઓછું બોલવું એ સમજદારી છે અને સારું બોલવું એ સંસ્કાર છે. એવા શબ્દો બોલો કે જે વર્ષો સુધી પણ લોકોને હૃદયમાં ગુંજતા રહે છે. એટલે

કહેવાય ને છે ને, ઓછું બોલવું એ સમજદારી છે અને સારું બોલવું એ તમારા સંસ્કાર છે. પણ એવા શબ્દો કોઈક હોય છે જે વર્ષો સુધી પણ લોકોના હૃદયમાં ગુંજતા રહે છે. તેવી સમજદારીથી જ્યારે વાત કરીએ છીએ ત્યારે કોઈક વર્ષ જો હોય છે તો કોઈકના વ્યક્તિના હૃદયમાં વર્ષો સુધી ચાલતા હોય છે. તો ચાલો એની સાથે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાના ગરબો લઈ લે ભાઈ ઓન યોર વે.

આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા અને સોમવારના દિવસે અમે તમારા માટે થોડા જૂના ગીતો અને થોડા જૂના ગરબા લઈને આવીએ છીએ જૂના ગીતોનું કલેક્શન લઈને આવીએ છીએ એટલે કહેવાય છે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ અને આપણે સુંદર મજાને એક ગુજરાતીમાં કહેવાય છે કે જેટલું ગોળ અને કેરીનું અથાણું જેટલું જૂનું હોય છે ને એટલું જ ખાવામાં ટેસ્ટી લાગે છે તેવું જ આપણા ગીતોનું કલેક્શન છે તો હવે સુંદર મજાનો આગલો ગરબો લઈ લઈએ ફરીથી જૂનો ગરબો સુરેશ રાવલના અવાજમાં લેવામાં આવેલો ઓન યોર વે

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ દરેકને સમય મળે છે અને જીવન બદલવા માટે, પરંતુ જીવન ફરી ક્યારેય નથી આવતું સમય બદલવા માટે. એટલે કહેવાય છે ને દરેક વ્યક્તિને ટાઈમ મળે છે જીવન બદલવા માટે, પણ આપણે કહીએ છીએ ને ફરીથી જીવન નથી મળતું ને, કે નથી આવતું ફરીથી જીવન કે એ સમયને બદલવા માટે. ને એકવાર જે વ્યક્તિનું જીવન ચાલ્યું જાય છે તે ફરીથી નથી આવતું. એટલે કહેવાય છે ને જે ટાઈમે જે કામ કરવાનું હોય તે ટાઈમ કરી લેવાનું. એટલે એકવાર જે ટાઈમ ચાલ્યો જાય છે તે ટાઈમ ફરીથી નથી આવતો. ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ઓન યોર વે.

બસ ભાઈ, એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સદ્ભાવ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને તમારા માટે આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું, સંગીતા મુલેના અવાજમાં લેવામાં આવેલું. આના પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ, પૂનમ લઈને આવી રહી છે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.